હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંસ્કૃતિનો ઉત્કર્ષ તેના સાહિત્યના ભંડાર ઉપર આધાર રાખે છે. તો ચાલો આજે ગુજરાતી સાહિત્યની રત્નખાણમાં એક નજર નાખીશું. હૃદયના ભાવોની અભિવ્યક્તિનું એક સાધન છે શબ્દો, કાવ્ય કે લેખન. અને ગુજરાતી સાહિત્યમાં અધધ કહી શકાય તેટલા કવિ અને લેખકો છે. ભક્ત કવિ નરસૈયાને કેમ બોલાય? નરસિંહ મહેતા ફક્ત ભક્ત જ નહીં પણ મોટા તત્વચિંતક પણ હતા. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે હેમનું હેમ હોય, કેવી સરળ રીતે અદ્વૈતવાદની વાત કહે છે. અરે હા, તેમનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ સામાન્ય માણસને પણ સાચી જીવન શૈલીની સમજણ આપી જાય છે. અને એટલે જાણે કે રાષ્ટ્રીય ભજન હોય તેમ ગાંધી બાપુએ તેને અપનાવ્યું હતું. તો ચાલો આપણે પણ સાંભળીશું ને આ ભજન.

વેલકમ બેક મિત્રો, ગુજરાતની અસ્મિતાને પ્રજ્વલિત કરનારા ઝવેરચંદ મેઘાણી સાહિત્ય જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતની ખમીરવંતી પ્રજાની તળપદી ભાષામાં લોકવાર્તા અને લોકગીતોનો મોટો ખજાનો આપ્યો છે. મેઘાણીનું નામ આવે એટલે તેમનું કાવ્ય ચારણ કન્યા અચૂક યાદ આવે. ગીરનું જંગલ એટલે કે બહાદુર પ્રજા અને ડાલામથા સિંહનું વતન. જેવા ખૂંખાર સિંહ છે તેવી જ બહાદુર ગીરની પ્રજા છે અને આ બહાદુરીને ચાર ચાંદ લગાવતી આ વાત છે ચારણ કન્યા, જેમાં સાચી બનેલી ઘટનાનું સચોટ વર્ણન કર્યું છે. ફક્ત 14 વર્ષની ઉંમરે નેસડામાં આવેલા સિંહને લાકડી વડે જ ભગાડવો, કેવી ગજબની હિંમત. મેઘાણીએ કરેલા ગુજરાતી સાહિત્યના ખેડાણને લીધે જ તેઓ રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા છે અને ગુજરાતની શાન વધારી છે. તેમના કાવ્યોમાં રહેલી ભાવ વૈવિધ્યતા આપણા હૃદયને અચૂક સ્પર્શી જાય. તેમનું કાવ્ય યાદ આવે અને આપણું મન પણ મોર બની થનગાટ કરવા લાગે. તો ચાલો આ ગીત સાંભળશું ને. મોર બની થનગાટ કરે મન.

વેલકમ બેક મિત્રો, કેવું લાગ્યું આ ગીત? મજા આવી ને? યાદોની આ વણઝારમાં રૂજુ હૃદયના કવિ કલાપી કેમ ભૂલાય? જન્મે ક્ષત્રિય એવા સુરસિંહજી ગોહિલનું હૃદય કોમળ, તેમનું એક કાવ્ય રે પંખીડા સુખથી જાણજો, ગીતડા કઈ ગાજો, ભયથી ઉડી જતા કબૂતરોને પણ અભય વચન, આ છે ગુજરાતની આગવી ઓળખ. આ ઉપરાંત અખો, દલપતરામ, નર્મદ, દુલાભાયા કાગ, ઉમાશંકર જોશી, નિરંજન ભગત, હરીન્દ્ર દવે, આદિલ મંસૂરી, મનોજ ખંડેરિયા, તુષાર શુક્લ, અવિનાશ વ્યાસ જેવા અનેક કવિઓએ ગુજરાતનું નામ વિશ્વ સ્તરે ઉજાળ્યું છે. આપણે સાહિત્યના અન્ય પ્રકારની વાત કરીએ તો અસંખ્ય લેખકોએ ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરીને તેમની કૃતિમાં જે તે સમયની ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરી છે. કનૈયાલાલ મુનશીની કૃતિ કૃષ્ણાવતારમાં તેમણે કૃષ્ણને ધાર્મિક ચમત્કારિક કરતા મૂઠી ઉચ્ચેરા માનવ તરીકે ઓળખ્યા છે, અને તેમના લખાણમાં ધાર્મિક જડતા કરતા કોઈ અલગ જ દ્રષ્ટિકોણ વિકસતો જણાય છે, અને આ કૃષ્ણએ સમગ્ર વિશ્વને એક નવી જ વિચારસરણી આપી છે. અને આ સાથે જ આપણે એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

0: વેલકમ બેક મિત્રો. આ ઉપરાંત કુંદનિકા કાપડિયા, ચંદ્રકાંત બક્ષી કે ગુણવંત શાહ કોઈ પણ સાહિત્યકારની કૃતિ વાંચતા તેમની આગવી સમજણ અને પરિસ્થિતિને આગવી રીતે મૂલવવાની રીત આપણને દ્રષ્ટિગોચર થશે. સ્વાભાવિક છે કે આવા વાંચનથી લોકોની સમજણમાં બદલાવ આવે જ અને તેની સીધી અસર રાષ્ટ્ર સ્તરે પણ દેખાય. હેલ્ધી મન માટે હાસ્ય કેટલું જરૂરી છે તે તો આજે દરેક વ્યક્તિ જાણે જ છે. સ્થૂળ અને સૂક્ષ્મ હાસ્યમાંથી સૂક્ષ્મ હાસ્ય જ સાચું ગણી શકાય. અને આવી અમોગ અસરવાળું સાહિત્ય આપનાર ગુજરાતી લેખક છે જ્યોતિન્દ્ર દવે. નહીં કોઈને ઉતારી પાડવાની વાત કે નહીં કોઈ ટીકા, ફક્ત અને ફક્ત મુક્ત હાસ્ય. સાહિત્ય દ્વારા આવું હાસ્ય પીરસવાની પણ એક કલા છે જે આપણને જ્યોતિન્દ્ર દવેની કૃતિઓમાં જોવા મળે છે. આવી જ લાગણી આપણને તારક મહેતાની કૃતિઓમાં પણ થાય છે. તેમના ઉલટા ચશ્માની નજરથી ચત્તુ જોવાની એક નવી જ સમજણ જન્મે છે. આ તમામ બાબતો ફક્ત ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે પણ ગૌરવરૂપ છે, ખરું ને? વાંચન એ ફક્ત વડીલો માટે જ હોય તેવું નથી. બાળકોને પણ જ્ઞાન સાથે ગમત મળે તેવા સાહિત્યની રચનાઓ પણ ગુજરાતમાં જોવા મળે છે. ખાસ નામ લઈએ તો ગીજુભાઈ બધેકા, જે ગુજરાતના પ્રખર શિક્ષણકાર તરીકે જાણીતા છે. તેમણે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિને સમગ્ર રાષ્ટ્રમાં ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ સિવાય પણ તેમનું બાળ સાહિત્ય આજે પણ એટલું જ લોકપ્રિય છે. જીવરામ જોશી અને હરિપ્રસાદ વ્યાસ એવા લેખકો છે કે જેમના સાહિત્યથી બાળકો જ નહીં પણ મોટા પણ નિર્દોષ આનંદ મેળવે છે. બકોર પટેલ કે મિયા ફુસ્કીને ન ઓળખે તેવા ગુજરાતી ભાગ્યે જ કોઈ કરશે. આ ઉપરાંત ધૂમકેતુ, વિનોદ ભટ્ટ, પન્નાલાલ પટેલ, ગોવર્ધન ત્રિપાઠી, ચંદ્રવદન મહેતા, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ જેવા અનેક લેખકોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ પણ ઘણું આગળ છે. જિંદગી આમ તો અમારી છે પણ થોડી મહેરબાની તમારી છે. રેખાઓ ભલે રહી તમારા હાથમાં પણ એમાં ધ્યાનથી જુઓ, તકદીર અમારી છે. થેન્ક યુ ઓલ લિસનર્સ. હવે સમય થયો છે આપ સૌની વિદાય લેવાનો. તમારી મજાની મિત્ર માનસી તરફથી સૌને આવજો. બાય બાય, ટેક કેર.
1: દોસ્તો, બે અખિલાટી અજુક પ્રોગ્રામ હેઠે હાજર બશુસ રમેશ મરાઠા, તમે સે છે
2: મીનલ પીર. તો હિસારની બે અખિલાટી ગુલ્સ ગંડિત, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ એન્ડ હેલો.
1: તો કરો આજ કે પ્રોગ્રામ ની શરૂઆત. કશીરી હંસ માજ જેવ છે કશર, તો કશીરી હુંદ હુંદ મુસલમાન સિખ ઈસાઈ છો ઓછ જબઈ મઝ કટ બાત કરાન. અમાપુસ દફતરી કામ છે અંગ્રેજી જબઈ મઝ કરની વાન, તો અદાલતી તો જમીની જાયદાદ કેન મસલન હંદ ખતર છે ઉર્દુ જબાન કામ લાગની વાન. કશીર મન છે બટ હિંદ ધર્મ છે પરવી કરાન, મુસલમાન ઇસ્લામ ધર્મ સ્પેટ પકાન, તો સિખ પનુન સિખ ધર્મ પાલાન, યલજન ઈસાઈ ઈસાઈ ધર્મ હેત બ્રોટ પકાન છે.
2: રમેશજી, તપાન કુંત સમાજસ છુ લસનુક બસનુક તો જિંદગી ગુજારનુક પનુન અક અલગ તરીકા આસા. કાં તે કશુર યતામ ન બેસ સહિત કાત પાત કરન વેસે પૂર તફસીલ જાને તો તામ જન તેમસ વારી એવાન. દરસલ સુ બેસિન ખતરે બડ ફિકરમંદ રોજાન. એમ એલાવ છુ એક કશુર સારી બોટ સિપથી જે તાસ છુ ન કાસ હોન દોખ તકલીફ બરદાશ્ત દેગા છાન, તે દોયમેસ અકાર બકાર યનસ મન છુ હમેશા પેશ પેશ રોજુનિયા છાન. ચુના રમેશજી,
1: બિલકુલ બિલકુલ.
2: અગર અસે વનાઓ જે કશીર સોસાયટી છે સઠે ક્લોઝ નેટ સોસાયટી કેંગલ થ્રોઇસ ને કશીન દિસ દે દિસ દાગે દોકસ તકલીફસ મન્સ આકકેસ અકાર પકારિયોન કે છે વેસે ઇન્સેન ફિતરત. મગર અકિસ કશીસ મન્સ જન છો એમક અહેસાસ ઝાદે ગોન તો કે વના રમેશજી.
1: ગરજ કશુર ઇન્સાન છો ઇન્સાનિયત હંજન પૈમાનન પેટ કફી થઝરસ પેટ નજર ગસા. અમીરલજી, છુને સલે વઈ બોઝો વાક બટ તો કે છો વરા.
2: બિલકુલ રમેશજી, ઉમેદ છે કે સઈન સામાન્ય તે આસન પ્રારંભ